વેલકમ બેક ફ્રેન્ડ્સ, ટ્યુન કરશ્યંતી 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક. આપણક સે તમુ છે, આપણક રેઇનબો સાથી સુવી વિથ ધ શો કિછિ કથા કિછિ ગીત. ફ્રેન્ડ્સ, સમસ્તે ધીરે ધીરે નિહાતી ભાવરે પ્રિપેર હોઉથિબે નિજર લંચ કરિબા પાઇ, લંચ પ્રિપેરેશન પાઇ. કિંતુ ઠીક એતિકી બેળે આઉ કિછિ જણ થિબે જ્યાંર કિ જેઉં માનંકર કે એ પર્યંત ના બ્રેકફાસ્ટ બી ડન હે નથિબો. આમ દૈનંદિન ચર્ચાર મને આમ ડે ટુ ડે લાઇફ રે બ્રેકફાસ્ટ ગોતે બહુત હી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. કહીકિના રાતિ સારા શોવા પરે આમ શરીર ગોટે લંબા ઉપવાસ રે થાય, સેથિપાઇં તો ઇંગ્રેજીરે એહાકુ બ્રેકફાસ્ટ કુહંતિ બા ઉપવાસ ભાંગિબા કુહાજાય. ફ્રેન્ડ્સ, જેમતિ ગોટે ગાડી ચલાઇવા પાઇ પેટ્રોલ દરકાર, સેમતિ દિન સારા ફ્રેશ રહેવા પાઇ જળખિયા માને બ્રેકફાસ્ટ આમર ગોટે ઇંધન ભળી કામ કરે થાય. જદી આપણ જળખિયા છાડી દિયંતિ તેબે આપણંકર મેટાબોલિઝમ ધીમા હે જાય. સો ફ્રેન્ડ્સ, નિજ શરીરકુ ફ્રેશ રખિવા પાઇ, સક્રિય રખિવા પાઇ નિજે સકાળુ ટિકે બ્રેકફાસ્ટ કરંતુ. એન્ડ બ્રેકફાસ્ટ રે આપણે કોણ કોણ ખાઇ પરિબે જોટા કી આપણંકર ટેસ્ટ બર્ડ સેટિસ્ફાઇ કરિબા સહિત આપણંકુ હેલ્ધી મધ્ય રખિબ, સે વિષયરે આજ કથા બા કિછી કથા કિછી ગીતરે તાહલે આપણ માને કોણ નેઇ પરિબે, જેમતે આપણ સુજી ઉપમા કિંબા ઓટ્સ ઉપમા નેઇ પરિબે એઝ અ હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન. સો ફ્રેન્ડ્સ, એમતી આહુરી અનેક કિછે કહેવાર અછે આપણંકુ, અનેક કિછે આપણંકુ સહિત કથા હેવાર અછે. તા પૂર્વરુ પહોંચી દઉછી ગોટે બ્યુટિફુલ ટ્રાક આપણંકુ પાખરે. સ્ટે ટ્યુન ટુ 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક. આઉ કહુ થાંતો દિલ સે દિલ તક.